0: રોઝામ ઓફિસની માફાસ કેવી નું ગુળી રોઝા માસ ગુળાણી કમંગ આરિંગ હી કુરી હા તો હો તે ફીમે બોટ હોરી મેં કે ગેંગ એસ વિકા એમ વે હોતમો હોતમો મી મી ફરાત બસ કેને પીતા કેવી તે મીતા જોલી ગતી હોતી
1: દમે મા હોલો કે તલ હમજે હમેલ દીબે તો
0: દેન કે વેસ નુબુની રુસમ કે વહાના થી હાથ દુરવેગન તી ઉળેની આલિયા ફહું આણ એમ ફાગ કુરેવે
2: ડ્રામા કુલમગા બાવેરવી તઝકિયા મોહમ્મદ રામીસ એમિનત રમલા મરિયમ આતિફા અદનાન મોહમ્મદ નિહાન નાશિદા અહમદ આદિ રમલા ઇબ્રાહીમ ડ્રામા લિયે ઉફદ્દા એકુલાવાલી અળગણ આયશત નઈમા અસલામ અલૈકુમ.